0: Disha Supreme Extra Long Grain Basmati Rice. Indulge with Disha. Available at all independent stores nationwide. Discover the magic of Switzerland with Mantra Holidays Scenic Swiss Tour. From the stunning Swiss Alps to Interlaken, Lucerne, Mount Titlis and more. And this October half term, we've got our lowest price of the year. Call 0203-773-633 or visit mantraholidays.co.uk.
1: હેરો તૈયાર છો અવોર્ડ વિનિંગ સ્પાઈસ વિલેજ હવે તમારા નેબરહુડમાં આવી રહ્યું છે ફ્રાઈડે 18મી સપ્ટેમ્બરે ઓથેન્ટિક સાઉથ એશિયન સ્વાદ ટ્રેડિશનલ ચારકોલ કુકિંગ અને સિઝલિંગ ગ્રિલ્સ માણો શાકાહારી રસોડામાં જ તૈયાર થતું એક્સક્લુઝિવ મેગા વેજીટેરિયન મેન્યુ સાથે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ વડાપાવ ભેરપુરી અને મોગો ચિપ્સ સ્પાઈસ વિલેજ હેરો 1-4 ડોમિનિયન પરેડ સ્ટેશન રોડ સ્પાઈસ વિલેજ હેરો ખાવા અને સેલિબ્રેટ કરવાનું તમારું નવું સરનામું
2: Creative's Team Events and Peace Nation UK proudly presents the Virasat Tour UK with the one and only Lakhwinder Wadali. On Friday the 16th of October at Crystal Grand Slough. On Sunday the 18th of October at the ICC Birmingham. A memorable Sufi musical with Lakhwinder Wadali and his live band.
3: Book your tickets now on Eventbrite. For sponsorship inquiries, call 07949-250-376.
4: संगीत साधना है, संगीत आत्मा की आवाज है।
5: हमने कोई भी रियलिटी शोज में इतने सारे म्यूजिशियंस देखा नहीं,
4: और जहां संगीत के जादू को इतनी शिद्दत दी जाए,
6: वो सिर्फ एक मंच नहीं, वो है हिंदुस्तान का